અથડાયા કરે છે લોટસ એફએમની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. જો હમણાં જ જોડાયા હોવ તો તમારું ખૂબ જ હાર્દિક સ્વાગત છે અમારા આ રેડિયો કાર્યક્રમ પર. અને દર ગુરુવારે આ રજૂ થાય છે સાંજે 6 અને 7 ની વચ્ચે. મારું નામ છે આશિષ દેસાઈ, આપ સૌનું એમાં ખૂબ જ હાર્દિક સ્વાગત છે. યસ, અ વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન ગીતમાળા, લોટસ એફએમ્સ ગુજરાતી પ્રોગ્રામ. Every Thursday evening between 6 and 7, 3 regular features coming up in this program. First one at about 6:20, and that's Aajno Suvichar, thought for the day. That's what it means, Aajno Suvichar. And thereafter, just around 6:30, is the Shabd Kasoti based on an incomplete Gujarati saying. Ane Emma. આપ સૌની સમક્ષ હું આજની એક અધૂરી ગુજરાતી કહેવત રજૂ કરીશ. મલ્ટીપલ ચોઇસીસ ફોર આન્સર એન્ડ યુ પાર્ટિસિપેટ ઇન ઇટ યુઝિંગ અવર સ્ટુડિયો વોટ્સએપ મેસેન્જર. ઓન ટોપ ઓફ ધી અવર, બિફોર આઈ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન ઓન ધીસ એડિશન ઓફ ગીતમાળા, સમ શાયરીઝ. આશા કરું છું આપ સૌને પસંદ આવશે. અને એક અગત્યની કમ્યુનિટી ઇવેન્ટ અનાઉન્સમેન્ટ પણ છે, દેટ વિલ હેપન જસ્ટ બિફોર આઈ ગીવ યુ ધ કરેક્ટ આન્સર ફોર શબ્દ કસોટી. સો હોપ ઓલ ઓફ યુ આર રેડી ફોર ધીસ વન. અને ત્યારબાદ હમણાં આ આવતું ગીત છે એની તુરંત બાદ આપ સૌની સમક્ષ. નો, આઈ થિંક વી કેન ડૂ અ નાઇસ, યા, એકચ્યુઅલી આ ગીતને જરાક બદલી નાખું તો આ આવતા ગીતની બાદ સીધું સૌથી પહેલું ફીચર એટલે કે આજનો સુવિચાર. આશા કરું છું આપ સૌને પસંદ આવશે.

જીવની જેમ લોટસ એફએમના ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. અમારો ગુજરાતી ગીતનો કાર્યક્રમ છે. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યો હશે અત્યાર સુધી. અને સૌથી પહેલા આપ સૌનું ધ્યાન દોરવાનું કે હવે સમય થયો છે આજના સૌથી પહેલા ફીચરનો, જેનું નામ છે આજનો સુવિચાર. બેસિકલી સુવિચાર મીન્સ અ ગુડ થોટ. આજનો સુવિચાર થોટ ફોર ધ ડે, આશા કરું છું આપ સૌને પસંદ આવે. હિયર ઇટ ગોઝ કે કપડા પાસે રંગ તો જરૂર હોય છે, કપડા પાસે રંગ તો જરૂર હોય છે, પણ આકર્ષણ તો પહેરનાર પ્રત્યે જ થાય છે. કપડા પાસે રંગ તો જરૂર હોય છે, પણ આકર્ષણ તો પહેરનાર પ્રત્યે જ થાય છે. ધેટ્સ વોટ ઇટ ઇઝ. કપડા ક્લોધિંગ પાસે હેઝ રંગ, કલર્સ. યા, ક્લોધિંગ હેવ કલર્સ, યુ નો દે ડેફિનેટલી હેવ. તો જરૂર, યા, દે ડેફિનેટલી હેવ, તો જરૂર જ હોય છે. તો ક્લોધિંગ ડેફિનેટલી હેવ કલર્સ. આકર્ષણ, અટ્રેક્શન તો પહેરનાર, ધ વન દેટ વેર્સ ઇટ, પ્રત્યે જ હોય છે, ટુવર્ડ્સ ધેમ. સો વોટ ઇટ બેસિકલી મીન્સ દેટ ક્લોથ્સ હેવ કલર્સ, યુ નો, દે અટ્રેક્ટિવ. આ બીગ અપ ધ ક્લોથ્સ હેવ, ડેફિનેટલી દે હેવ કલર. But colors only is not going to be attractive. The person who wears those colors, the real attraction is towards that person, you know. So one may think that, oh, beautiful color shirt or dress or whatever, you know, I'm going to wear this, and a lot of people, not really. People actually get attracted to human beings. That's what it is, you know. Yes, the color may play some role, the clothing may play some role, but the real attraction is of a person itself. That's what it is, you know, you colors, lots of colors and very nice clothes may not bring the desired result you want unless the human being within it is as beautiful as well. To kapda paase rang to jarur hoy che, pan aakarshan to pehrnar pratyej thai che. પસંદ આવ્યો હોય આજનો આ સુવિચાર તો એકવાર ફરીથી કદાચ સાંભળવો હોય, તમારા સ્નેહીજનો સાથે શેર કરવો હોય, જરૂર અમારી લોટસ એફએમની વેબસાઇટમાં જશો. ત્યાંના પોડકાસ્ટ સેક્શનમાં સાંભળવા મળશે ફરીથી એકવાર ઘણી બધી જુદી જુદી શોની બધી જ વસ્તુઓ પણ જોવા સાંભળવા મળશે, તો જરૂર કરશો. હમણાં આજના દિવસનું આવતું ગીત, ત્યારબાદ હું ફરી પાછો આપ સૌની સમક્ષ હાજર થઈશ. ડોન્ટ ફોગેટ શબ્દ કસોટી કમિંગ અપ એટ 6:30.

0: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
1: Arshad Desai.
0: On Lotus FM.
2: Lotus FM ની અમારી ગુજરાતી ગીત અને સંગીતની આ માળા પર આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. થોડી જ મિનિટો બચી જઈએ આપણા સેકન્ડ ફીચરને માટે, જે બહુ જ પોપ્યુલર છે. ઘણા બધા લોકો એને ખૂબ જ આતુરતાથી એની રાહ જોવે છે. ઇટ્સ કોલ્ડ શબ્દ કસોટિયા. ઇટ્સ અ વેરી પોપ્યુલર ફીચર એન્ડ અ લોટ ઓફ પીપલ લુક ફોરવર્ડ ટુ દેટ, પાર્ટિસિપેટ ઇન ઇટ, એન્ડ આઈ લુક ફોરવર્ડ ટુ ધ સેમ નંબર ઓફ પાર્ટિસિપન્ટ્સ ધીસ ટાઈમ એઝ વેલ. અને આશા કરું છું જરૂર એમાં ભાગ લેશો. સો હેવ દેટ પેન એન્ડ પેપર રેડી ઇન કેસ યુ વોન્ટ ટુ જોટ ડાઉન ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ ઓર ધ ક્લૂઝ ઓર વોટ એવર યુ નીડ ટુ જોટ ડાઉન. તૈયારી રાખશો અને રેડિયોની આસપાસ જ જરૂર રહેશો. બિફોર આઈ ગીવ યુ ધ કરેક્ટ આન્સર, દેર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કમ્યુનિટી ઇવેન્ટ અનાઉન્સમેન્ટ એઝ વેલ. તો આજના દિવસનું આવતું ગીત ત્યારબાદ આપ સૌની સાથે જરૂર શબ્દ કસોટી થશે. કિંજલ દવેના કંઠે આ આવતું ગીત આશા કરું છું આપ સૌ પસંદ કરશો.

0: લોટસ એફએમ ની ગીત માળા પર આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. ઇટ્સ ટાઈમ નાઉ ફોર ધ સેકન્ડ ફીચર ઓફ ધ પ્રોગ્રામ. ઇટ્સ કોલ્ડ શબ્દ કસોટી, બેઝડ ઓન એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ મલ્ટીપલ ચોઇસીસ ફોર આન્સર એન્ડ યુ પાર્ટિસિપેટ ઇન ઇટ યુઝિંગ અવર સ્ટુડિયો વોટ્સએપ મેસેન્જર. એઝ સિમ્પલ એઝ દેટ. એન્ડ બધાને ખૂબ જ પસંદ આવે છે, મને તો ખબર છે આ અમારો ફીચર જે છે. And for that, first up, you'll need to note down this number, which is the studio WhatsApp messenger, 071-613-7803. પર તમારા જવાબ લખીને મને જરૂર મોકલશો. ઘણા બધા લોકો હજુ મને આજે રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી રહ્યા છે લોટસના અમારા વોટ્સએપ મેસેન્જર પર. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. હું આવતીકાલે ઉજવવાનો છું બધાની સાથે, આખા પરિવાર સાથે, એટલે કે ઇન્ડિયામાં આખો પરિવાર, બધા જ, ઘણા બધા બધા લોકો અમે લોકો આવતીકાલે ઉજવવાના છે. તો પણ તમારા મેસેજીસ ને સંદેશા માટે ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર. શબ્દ કસોટીની તરફ ધ્યાન કરીએ. ધ ઇન્કમ્પ્લીટ ગુજરાતી સેઇંગ્સ ટુડે ગોઝ સમથિંગ લાઇક ધીસ. દીકરો થઈને ખવાય, ખાલી જગ્યા થઈને નહીં. દીકરો થઈને ખવાય, ખાલી જગ્યા થઈને નહીં. હિયર ઇટ ઇઝ વન મોર ટાઈમ. દીકરો થઈને ખવાય, ખાલી જગ્યા થઈને નહીં. બરાબર. તો એના માટે ચાર ઓપ્શન આપું છું. પહેલું ઓપ્શન ફુઆ, બીજું ઓપ્શન કાકા, ત્રીજું ઓપ્શન માસા અને ચોથું ઓપ્શન બાપ. ફુઆ, કાકા, માસા અને બાપ, આ ચાર ઓપ્શન છે. દીકરો થઈને ખવાય, ખાલી જગ્યા થઈને નહીં. જે તમને સાચો જવાબ લાગે જરૂર અમને મોકલશો. 071-613-7803 પર લખીને મને જવાબ મોકલશો. એ દરમિયાન આપ સૌની સમક્ષ આ આવતું એક ટૂંકું ગીત, આશા કરું છું આપ સૌને જરૂર પસંદ આવશે. યા, દેર આફ્ટર આઈ હેવ એન ઇમ્પોર્ટન્ટ કમ્યુનિટી ઇવેન્ટ અનાઉન્સમેન્ટ. સો યસ, સ્ટે ટ્યુન ફોર દેટ. હમણાં આને શરૂ કરું એની પહેલા આપ સૌની સમક્ષ એક જાહેરાત.
1: Don't worry, bro. That noise just means the engine is purring like a lion.
2: That's not a purr, man. Your clutch is slipping. Pull into Goldwagen right now.
1: Goldwagen? For Nissan?
2: Yes. They supply precision-engineered Schaeffler clutches, wheel bearings and timing kits for Ford, Hyundai, Nissan and more.
1: Wow. What about Toyotas and Suzukis?
2: Goldwagen has quality vehicle parts for every brand.
1: Okay, okay, I'm going.
2: Goldwagen. Keep on driving.
3: The Hollywood Bets exclusive Spinner Zone Get Prize Drops gives you the chance to win your share of 2.5 million rand in cash and prizes. Bet 2 rand or more on selected pragmatic play slots every Monday, Tuesday and Thursday from 12:30 to 10:30 p.m. Make every drop count to catch the perfect prize. Join the spinning spectacular now.
4: T's and C's apply. Hollywood Sportsbook is a licensed betting operator. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. South African Responsible Gambling Foundation toll-free counseling line 0800-006-008 or WhatsApp HELP to 076-675-0710.
5: You are listening to Geekmala.

0: વન ઓફ માય ફેવરિટ સોંગ્સ મન મેળો, હે આશા કરું છું આપ સૌને પસંદ આવ્યું હશે. ને એ સાથે જ આ દરમિયાન આપ સૌની સાથે શબ્દ કસોટી ચાલતી હતી. ઘણા બધા લોકો ને કદાચ ધ્યાનમાં નહીં હોય, અમારા સ્ટુડિયો વોટ્સએપ મેસેન્જર પર અમે લોકો વોઇસ કોલ્સ નથી લેતા, તો તમને વિનંતી છે કદાચ કે તમારા ધ્યાનમાં ન હોય તો મહેરબાની કરીને ફોન કરવાની કોશિશ નહીં કરતો. ઘણા બધા લોકોના બીજાના મેસેજીસ અટકી જાય છે, વંચાતું નથી, એમાં ઘણા એ જુદી ટાઈપનું હોય છે, ફોન પર નથી હોતું, કમ્પ્યુટરના સ્ક્રીન પર છે. સો વેલ, શબ્દ કસોટી, યુ સ્ટીલ હેવ સમ ટાઈમ ટુ પાર્ટિસિપેટ ઇફ યુ વિશ ટુ સેન્ડ ઇન યોર આન્સર્સ. ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ ગોઝ સમથિંગ લાઈક ધીસ, કે દીકરો થઈને ખવાય, ખાલી જગ્યા થઈને નહીં. એના માટે ચાર ઓપ્શન છે. પહેલું ઓપ્શન ફુઆ, બીજું ઓપ્શન કાકા, ત્રીજું ઓપ્શન માસા અને ચોથું ઓપ્શન બાપ. 0716137803 પર તમારો આ જવાબ લખીને મને મોકલશો. જવાબ, નામ ને લોકેશન, માત્ર આ ત્રણ વસ્તુ, એકદમ શોર્ટ ને સ્વીટ. અને સૌથી પહેલા આપ સૌની સમક્ષ જે અગત્યની જાહેરાત છે એ કરું છું, ત્યારબાદ જે લોકોના સાચા જવાબ આવ્યા એ લોકોના નામ પણ અનાઉન્સ કરું છું. લેટ્સ ડુ ઇટ ધ અધર વે, પહેલા હું નામ અનાઉન્સ કરું છું અને ત્યારબાદ આપ સૌની સમક્ષ જે લોકોના અગત્યની અનાઉન્સમેન્ટ છે કમ્યુનિટી ઇવેન્ટ્સની એ પણ થશે. સો આઈ ગોટ કરેક્ટ આન્સર્સ ફ્રોમ ધ ફોલોઈંગ people, starting with Preetiben and Yogi Bhai Panchal. Durban thi sacho jawab che. Monica Himesh, Govan, Reservoir Hills, Durban. Luitikati, Indira Desai. We have Arush and Kayush, Govan, Reservoir Hills, Durban. Bhavish and Dina Harilal, Edenvale thi. Anjana Solanki, Laneja thi. Chandni, Fingham Heights thi. Ramola Desai, Tongat thi. ત્યારબાદ સેન્ચુરિયનથી મને સાચો જવાબ આવ્યો છે રાજેશ, કીર્તિ, માનસી, અશુ મિશ્કા અને ચંદ્રાવતી ઘીવાલા, એમ્બરફિલ્ડ સેન્ચુરિયન, જગદીશભાઈ ગવન મલબાટનથી, ઇબાન મોઝમ્બિકથી, વિશાખા અને નિલેશનો સાચો જવાબ છે, અજીત દેસાઈ એન્ડ ફેમિલી ફ્રોમ અમશલાંગા. વી હેવ લનેજા સાઉથથી, સાચો જવાબ છે. ઓ ઓકે, આઈ ગેટ ધીસ વન. So I have a correct answer also coming from Geeta from Laneja South. And there we have Bhanuben Gunwan Bhai Jaga Cape Town thi. Tyar baad Aman Zimtoti thi, Hansa Ben all the way Los Angeles thi. Sacho jawab api raha che Meera Icharam. Khub khub dhanyawad, it's wonderful to have you join us. Yeah, I do recollect you joined us recently on this program and absolutely amazing. Te tame dar guruvare sambhalo cho ne amari sathe jodao cho aa karyakram ma ema bhag pan lo cho. So yeah, thank you so much. Tyar baad Daksha from Oakdean got this one correct. Asha Popati Zinga thi sacho jawab aapi raha che. Tarunika Ben Mir Bank thi. ત્યારબાદ સાચો જવાબ છે કુશપલસાનિયા કેપટાઉન, શાલક્રોસથી ઈશા, મોહિની કેસન યુટનહેગથી, કસ્તુરીનો સાચો જવાબ છે, અમૃત દેસાઈનો સાચો જવાબ છે. આઈ હેવ ભારતીબેન દેસાઈ મોર્નિંગ સાઇડ મેનર સેન્ટનથી, આરુષન કયુષ ગોવન રેઝવો હિલ્સથી, માય મમ ઓલ ધ વે ફ્રોમ મુંબઈ, માય સિસ્ટર ઓલ ધ વે ફ્રોમ હ્યુસ્ટન ટેક્સસ. તો તમારા બધાનો ખૂબ ખૂબ ખૂબ ધન્યવાદ. યુ સ્ટીલ ડુ હેવ અ ફ્યુ સેકન્ડ્સ, ડુ સેન્ડ ઇન યોર આન્સર જો તમને સાચો જવાબ લાગે તો. થોડી જાહેરાતો આપ સૌની સમક્ષ રજૂ કરું છું, દેન આઈ હેવ ધ કમ્યુનિટી ઇવેન્ટ્સ અનાઉન્સમેન્ટ, સો યુ કેન સેન્ડ યોર આન્સર્સ ઇન અપ અન્ટિલ ધેન.
1: એક્સપિરિયન્સ ધ રેસ ડે રશ વિથ હોલીવુડ બેટ્સ એન્ડ જેટિક્સ. એક્ટિવેટ એવિએશન એડ્રેનાલિન ફોર અ ચાન્સ ટુ વિન વન ઓફ ટુ વન્સ ઇન અ લાઇફટાઇમ અલ્ટિમેટ અબુ ડાબી ગ્રાન્ડ પ્રી એક્સપિરિયન્સીસ એન્ડ યોર શેર ઓફ 1,000,000 rand ઇન કેશ. Ready to go full throttle? Bid 10 grand or more on JetX and you could jet off to the United Arab Emirates. Competition runs 10 August to 30 September 2026. Bid now. T's and C's apply. Hollywood Sportsbook is a licensed betting operator. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. South African Responsible Gambling Foundation toll-free counseling line 0800 006 008 or WhatsApp HELP to 076 675 0710.
2: Durban, get ready for Chal Nach, Let's Dance, in association with the Department of Sports, Arts and Culture and Dot Dot, happening at the Durban Playhouse on the 28th and 29th of August. A spectacular celebration of Indian and African dance featuring Rudra Dance Theatre, Isiko, La Manje, Kumari Shiksha Dance Institute, Vande Matram Productions, Param Atman Dance Theatre and Nihal Productions. Check out our socials at chalnach_sa for a taste of the magic. Get your tickets at Web Tickets. See you there.
3: Don't worry, bro. That noise just means the engine is purring like a lion.
4: That's not a purr, man. Your clutch is slipping. Pull into Goldwagen right now.
3: Goldwagen? For Nissan?
4: Yes. They supply precision-engineered Schaeffler clutches, wheel bearings and timing kits for Ford, Hyundai, Nissan and more.
3: Wow. What about Toyotas and Suzukis?
4: Goldwagen has quality vehicle parts for every brand.
3: Okay, I'm going.
4: Goldwagen. Keep on driving.
5: You are listening to Geek Mala.
0: લોટસ એફએમ ની અમારી ગીતમાળા પર આપ સૌનું એક વાર ફરીથી ખૂબ જ હાર્દિક સ્વાગત છે. બિફોર આઈ ગીવ યુ ધ કરેક્ટ આન્સર ફોર શબ્દ કસોટી, યસ, એન ઇમ્પોર્ટન્ટ કમ્યુનિટી ઇવેન્ટ અનાઉન્સમેન્ટ. ધીસ વન ઇઝ ફ્રોમ ધ સપ્તાહ મંદિર એન્ડ દે વુડ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ જોઈન ફોર ધ 71st, ઇમેજિન દેટ, 71 યર્સ ઓફ અખંડ કીર્તન સપ્તાહ એન્ડ નોન સ્ટોપ ભજન ફોર અ વીક. હાઉ Amazing. I think it's one of a kind event. And as they celebrate the divine presence of Lord Krishna through continuous bhajans, aartis and devotion from 28th of August until the 3rd of September 2026. And you get to immerse yourself in a week filled with spiritual joy, uplifting music, blessing and warmth of the temple family as well. Yeah, you're most welcome to join them on the Krishna Janmashtami on the 3rd of September. And to experience the magic of Krishna's birth with heartfelt bhajan, aarti and celebrations that will fill your heart with devotion and happiness. So, jarur ema bhag lesho. Ane ena pachi pan ek khub j interesting thase vastu je dar varshe thai je. And I will announce that next week detail ma. And that is for the Rath Yatra procession and the Chandni Chowk that takes place on the 6th of September. But hamna, આજની જાહેરાત આ હતી. હવે આજના દિવસની શબ્દ કસોટીની તરફ ધ્યાન કરીએ અને એ કરવા માટે આજની અધૂરી જે શબ્દ કસોટી છે આપ સૌની સમક્ષ સૌથી પહેલા રજૂ કરી દઉં. એની પહેલા નાનકડો બ્રેક. તો લોટસ એફએમની આ ગીતમાળા છે એનો એક ખાસ વિભાગ છે જેનું નામ છે શબ્દ કસોટી. નામ ટાઈમ ટુ ગીવ યુ ધ કરેક્ટ આન્સર ફોર બેસિકલી શબ્દ કસોટી. હું આશા કરું છું આપ સૌને પસંદ આવશે આજની અમારી શબ્દ કસોટી. ઘણા બધા લોકોનો રિસ્પોન્સ આવ્યો, તમે જોયું જે મેલકોના નામ અનાઉન્સ કર્યા, એન્ડ મેની અધર્સ હુ પાર્ટિસિપેટેડ. થેન્ક યુ વેરી મચ ફર્સ્ટ અપ ટુ ઓલ ઓફ યુ for making Shabd Kasauti what it is. You know, it's all about spreading the awareness of our language, our culture, our identity, most importantly, to involve the children around us. You know, all the youngsters actually, not just the children. So, Dikro Thaine Khawai Khali Jagya Thaine Nahi. That was the incomplete Gujarati saying. Dikro is son, Thaine you. So, be a son and Khawai is to eat. You know, like, sit at the table, eat nicely, respectfully, and eat. Khali jagya thaine nahi. Blank khali jagya means thaine nahi. So don't become something else. What is that? It's in the other options. So the first option for that today, for this was ke fua. Fua is a term we use to identify a relative. So fua, etle su thayu, dad ni. ઘણા બધા લોકોને ખબર છે, જે લોકોને ન ખબર હોય કે આપણા બાપુજીના બહેનના હસબન્ડ એટલે, સો યુ નો યોર ફાધર્સ સિસ્ટર યુ વુડ કોલ હર ફોઈ અને હર હસબન્ડ વુલ બી ફુઆ. જસ્ટ લાઈક દેટ, કાકા ઇઝ ફાધર્સ બ્રધર્સ એન્ડ માસા ઇઝ યોર મમ્સ સિસ્ટર્સ હસબન્ડ અને બાપા એટલે ફાધર, બાપ ઇઝ ફાધર. So here it is, the kehvat, come to that, ke dikro thaine khawai, baap thaine nahi. That's the saying, you know. So what it basically means, jo Gujarati ma apne ne ke namra swabhav thi koi pan vastu jo mangi aai, to same thaine ne, ane same thaine nahi, you know. Whatever you want to ask, you need to ask with respect and humility. You can't be bullying somebody or be boisterous or, you know, like how generally a son would ask a father, you know, that's the illustration that's used in this Gujarati saying, because generally that relationship is such. There are many other relationships, but this context was used between a father and a son. So that's how generally would happen, that the son will always be respectful towards the father when they ask you. But if he asks or tries to bully, then it's a different scenario. So what we are asked to do is, like, you know, ke namra swabhav rakho. Namra means to be respectful. And koi pan vastu mangvi hoy tyare. Gusso karine ke, you know, you can't be bullying or can't be pushy or can't be forceful in order to do that. That's what this saying means. Asha karu jo aap sabne pasand aavi hoshe. Jo pasand aavi hoy, to jarur ek baar faridi sambhalcho amara Lotus FM ni website ma jaine, podcast section ma jaine, tame ene share pan kari shako cho. Haju, aajna karyakram ni ek interesting vastu baki che, shayariyo thodi, before I bring the curtains down on this edition. To hamna, aajna divas nu aavtu geet, tyar baad hun fari paacho haajar thaish, shayariyo laine.

મોરાલડી હેલે ચડી. જી હા, લોટસ એફએમની અમારી ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. આશા કરું છું પસંદ આવ્યું હશે. વન ઓફ માય ફેવરિટ ગુજરાતી સોંગ્સ. ઘણીવાર મજા આવે સાંભળ્યું હોય તો. મેળે મેળે મોરાલડી હેલે ચડી. તો આજે હવે સમય થયો છે આપ સૌની સાથે બે ટૂંકી શાયરીઓ શેર કરવાનો. આશા કરું છું આપ સૌને પસંદ આવે. ધ ફર્સ્ટ વન ગોઝ સમથિંગ લાઈક ધીસ, કે તમારી પાસે સંપત્તિ રાતોરાત આવી શકે છે. તમારી પાસે સંપત્તિ રાતોરાત આવી શકે છે, પણ સંસ્કાર અને સમજણ આવતા પેઢીઓ લાગી જાય છે. તમારી પાસે સંપત્તિ રાતોરાત આવી શકે છે, પણ સંસ્કાર અને સમજણ આવતા પેઢીઓ લાગી જાય છે. અને બીજી, હું ગુનેગાર છું તો પણ મારો પોતાનો જ, હું ગુનેગાર છું તો પણ મારો પોતાનો જ, મેં પોતાની સિવાય કોઈ બીજાનું ક્યારેય ખરાબ નથી કર્યું. હું ગુનેગાર છું તો પણ મારો પોતાનો જ, મેં પોતાની સિવાય કોઈ બીજાનું ક્યારેય ખરાબ નથી કર્યું. આશા કરું છું આપ સૌને આ પસંદ આવી હશે. તો એ સાથે જ અહીંયા આગળ એક ટૂંકું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું છું. ત્યારબાદ આપ સૌની સમક્ષ ફરી પાછો હાજર થઈશ ને આપ સૌની રજા લઈશ.

માવાની મોરલીએ. આશા કરું છું હેમંત ચૌહાણના કંઠે આ ગીત આપ સૌને જરૂર પસંદ આવ્યું હશે. એ સાથે જ સમય થયો છે આપ સૌની વિદાય લેવાનો. ઇટ્સ અ મોસ્ટ ડિફિકલ્ટ ટાઈમ ફોર મી, યુ નો, મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ ઓફ ધીસ શો ફોર મી ટુ સે ગુડ બાય ટુ ઓલ ઓફ યુ. યુ નો, એવું લાગે કારણ કે એક પલકારામાં એક પલક ઝપકાવતા એક કલાક જતો રહે છે. ઇટ્સ અ લોટ ઓફ ફન ટુ સિટ બિહાઇન્ડ ધીસ માઇક્રોફોન. આઈ રિયલી એન્જોય ઇઝ સિટિંગ એન્ડ ઇન્ટરેક્ટિંગ વિથ ઓલ ઓફ યુ એન્ડ બ્રિંગિંગ ધીસ પ્રોગ્રામ ટુ યુ. ઓલ ઓફ યુ મેક ઇટ વોટ ઇટ રિયલી ઇઝ. તમારું પાર્ટિસિપેશન, શબ્દ કસોટીમાં ભાગ લો છો, તમારો ફીડબેક જે આવે છે, બધું જ. તો એ બદલ તમારો હું ખૂબ ધન્યવાદ કરું છું, હંમેશા આભારી રહીશ. અને હવે આપ સૌને અહીંયા રજા લઉં છું. આપ સૌને ફરી પાછો આવતા ગુરુવારે મળું. ત્યાં સુધી મારા તરફથી નમસ્કાર અને શુભરાત્રી. પ્રભુનું કયું કર્યા કરશો, કર્મ કરતા રહેશો, ફળની આશા કર્યા વગર. મારું ફેવરિટ ગીત છે, એનેથી આજનો આ કાર્યક્રમ સમાપ્ત કરું છું. આપ સૌને પસંદ આવશે એવી જ આશા રાખું છું. અને એના બોલ છે સાંવરિયા. ડોન્ટ ફોરગેટ, ન્યૂઝ કમિંગ અપ ઓન ટોપ ઓફ ધી અવર. ધેટ્સ ગોઈંગ ટુ બી વિથ મારી મિત્ર સાથે સાંભળવામાં છે. અને 7 અને 9 ની વચ્ચે અમારો ટોક શો થશે, તો જરૂર સાંભળશો ન્યૂઝ એટ ઓન ટોપ ઓફ ધી અવર વિથ નવિતા.